અરે વી સાંઈ ની પ્રાપ્તિ નિરાશ હો કે ફરી એક દરખત દે હેઠાં બેઠા, દરખત દે ઉત્તે ચિડિયાં બોલિયાં, ફરીદ નિરાશતા વિચ સી મન ચ ખ્યાલ આયા એ ક્યું રોળા પા રહી, ચિડિયાં વલ તક્યા ચિડિયો ક્યું રોળા પાંદિયાં, પર ચિડિયાં ફિર બોલ દી, જંગલ ચ રહેણ વાળે પંછી બોલ રહે હન, ફરીદ નો ગુસ્સા આયા ચિડિયો રોળા પાંદિયાં હો તુસી મર ક્યું નહીં જાંદી, કહેણ દી દેરી સી સારીયાં ચિડિયાં ધરતી તે આકે તડફણ લગી, ફરીદ ને થક્યા હો મન તું કેડી ભૂલ કીતી, એ ભી પંછી તે તું ભી પંછી, આખો શ્રી વાઈ હું ભલે હારી તિના પંછીયા જંગલ જિના વાસ, કંકર ચુગન થલ વસન રબ ના છોડન પાસ, તો કેડી ગલતી કીતી, નામ જપણ વાળે દે મન ચ બડી કોમલતા હોંદી, બડા દર્દ હોંદા, દુખીએ નું વેખ કે દુખી હો જાંદા, સુખીએ નું વેખ કે નિરંકાર દા શુકરાના કરતા, એ સિમરન વાળે દી અવસ્થા, બંદગી કરન વાળે દી અવસ્થા, ફરી દે દિલ ચ રહેમ આયા ચિડિયો ઉડ જાઓ કહેણ દી દેરી સી સારીયાં ઉડદીયાં, અચ્છા મેરે અંદર તાં શક્તિ આ ગઈ, માર ભી દિતા તે જવાલ ભી દિતા, હું મેં આઈ ફરી તુર પ્યા ગરમી દી મોસમ, સામને પિંડ હૈ પિંડ દે બાર વાર ખૂહ, ખૂહ દે ઉત્તે એક નૌજવાન મુટિયાર પાણી પી ભરદી, નેડે આયા ઇસ લડકી વલ તક કે ફરીદ ને કહ્યા બેટા મેનું પાણી પિલા, પર ઇસ બીબી ને ફરીદ વલ તક્યા પાણી દા ડોલ કઢ્યા બહાર ડોલ દિતા, ફરીદ ને ફિર કહ્યા બચડા મેનું પાણી પિલા મેનું ડાઢી પ્યાસ લગી, મેરે લબ સુખ દે જાંદે, દૂજા ડોલ કઢ્યા વી ડોલ દિતા, ફરીદ નું ગુસ્સા આ ગયા, કિતની ગુસ્સાખ લડકી, એનું પતા નહી કે મેં ફકીર હાં, મેનું પ્યાસ લગી મેનું પાણી નહી દેંદી ડોલ દેંદી, અખાં લાલ કરકે ફરીદ ને કહ્યા પાણી ક્યું નહી પિલાંદી, તીજી વેરી જસલે ફરીદ ને બચન કીતા તો ઇસ બીબી ને ફરીદ વલ મુખાતબ હોકે કહ્યા હો ફરીદા કોઈ એ જંગલ દિયા ની ખસમીયા ચિડિયાં ના સમજી જિના નું માર કે જવાલ લે, મેં ખસમ વાળી આખો શ્રી વાલી, ફરીદ નું પાણી દી પ્યાસ તાં બુજ ગઈ, એ પ્યાસ લગ ગઈ સોચદા એદા એ તાં મેરા નામ ભી જાણદી, જંગલ વિચ ચિડિયાં મારિયાં તે જવાલિયાં જિથે ઇન્સાન તાં કી ઇન્સાન દી જાત હૈવાન ભી કોઈ નહીં સી, એનું કિવેં પતા લાગ, ફરીદ ને કહ્યા બેટી તો અજ મેરા માણ તોડ દિતા, અલા દસ તેનું કિવેં પતા લગ્યા, તો એસ માઈ રંગ રતડી ને કહ્યા ફરીદ એ સારી કૃપા મેરે પતિ દી, એ સારી બક્ષિશ મેરે પતિ દી, કિસ તરહ કહેણ લગી મેરી શાદી હોઈ બાબલ દા દેશ છડ કે મેં આપણે સાંઈ દે દેશ ચલી, રાત દા સમાં સી અચાનક મેરે કન્ના ચ અવાજ આઈ પાણી, મેં તક્યા મેરે પતિ ને પાણી મંગ્યા, સોચ્યા એક પાસે લોક લજ્જા હૈ પહેલા દિન હૈ લોકી કી કહેણગે, દૂજે પાસે પતિ દા સચ્ચા તે સુચ્ચા પ્યાર, લોક લજ્જા નું ફરીદ મેં લા કે એક પાસે ચા રખ્યા, ઉઠી ઠંડે કડે દે વિચોં ઠંડે જલ દા છન્ના ભર કે મેં પતિ દે પલંગ કોલ પહોંચી,
पर निरंकार दी ने रात दा समा सी मिठी मिठी पौन चल रही सी मेरे पति नु फिर नींदर आ गई। सोचिया जी मैं भी जाके सौ जावा पति प्यासा सुता पिया ए भी ठीक न ते जे जगाऊं दियां तां बेआराम। तो इस ख्याल विच फरीद पति दे चरणा वल खड़ो गई लैके जल दा छन्ना। इस उड़ीक विच जिस वेले पति जागेगा पानी पी लवेगा। कोई समय दे बाद अचानक ही पति दे नेत्र खोले मेरे वल तके उस तकनी विच बड़ी बख्शी सी मेर सी पुछे भगवान तू इत्थे क्यों खड़ोती है सारी विपता दे पानी पी लो। फरीद फरीद मेरा पति उठे मेरे हथा तू लैके पानी दा छन्ना अपने मुंह नाल जिसे लाया फरीद मैं सच दसदी हां पति दी बख्शिश द्वारा ज्यो ज्यो मेरे पति दे अंदर पानी जांदा सी त्यों त्यों मेरे अंदर रब आंदा सी। आ कुल रब पति दी प्रसन्नता भगवान तेरे उत्ते मालिक दियां मेहरां तेरे उत्ते साईं दी बख्शिश पति दी प्रसन्नता दे नाल फरीद मैनू तिन्ना लोकां दी सोझी आ कुल सी। बाबा जी बचन करदे सन वड्डे बाबा जी इस्त्री पति अगे तीन भब्बे पढ़ लवे बब्बा पला जी बब्बा भुल गई बब्बा पाणा पुत्र माता पिता अगे पढ़ लवे सिख गुरु अगे पढ़ लवे घर च रब मिल जाएगा खुशी बाहर जान दी लोड़ ही घर च रब। इस्त्री नूं तां गुरमत विच बड़ी कंसेशन दिती है बड़ी रैत दिती है मेरे धन गुरु नानक जिस रब नूं लोकी जंगलां च लभदे फिरदे धूणियां तपदे पुठा ਪੁੱਠੇ ਲਟਕਦੇ ਹਨ ਕਿਸੇ ਨੇ ਮੋਹਨ ਧਾਰਿਆ ਕਿਸੇ ਨੇ ਸਿਰ ਦੇ ਸੁਆਹ ਪਾ ਲਈ ਹੈ ਰੱਬ ਦੀ ਪ੍ਰਾਪਤੀ ਵਾਸਤੇ ਪਰ ਮੇਰੇ ਧੰਨ ਗੁਰੂ ਨਾਨਕ ਸਾਹਿਬ ਪਾਤਸ਼ਾਹ ਫਰਮਾਉਂਦੇ ਹਨ ਇਸਤਰੀ ਆਪਣੇ ਪਤੀ ਨੂੰ ਪਰਮੇਸ਼ਰ ਸਮਝ ਲਵੇ ਘਰ ਹੀ ਚਿਰਾ ਮਿਲ ਜਾਂਦਾ ਮਿਲ ਗਿਆ ਕਈਆਂ ਨੂੰ ਮਿਲਿਆ ਬੜੀਆਂ ਸਾਖੀਆਂ ਗੁਰੂ ਇਤਿਹਾਸ ਦੇ ਅੰਦਰ ਮਾਈ ਰਜਨੀ ਨੇ ਪਿੰਗਲੇ ਨੂੰ ਪਰਮੇਸ਼ਰ ਸਮਝ ਲਿਆ ਮਾਈ ਰਜਨੀ ਨੇ ਪਿੰਗਲੇ ਨੂੰ ਕੌੜੀ ਨੂੰ ਪਰਮੇਸ਼ਰ ਸਮਝਿਆ ਫਿਰ ਪਿਆਰੀ ਸਾਧ ਸੰਗਤ ਮੇਰੇ ਪੰਜੇ ਪਾਣੀ ਦਾ ਤੇ ਮੈਨੂੰ ਪਾਣੀ ਨਹੀਂ ਦਿੱਤਾ ਪਾਣੀ ਡੋਲੀ ਕਿਉਂ ਜਾਂਦੀ ਹੈ। ਮਾਈ ਰੰਗਰਤੀ ਨੇ ਕਿਹਾ ਫਰੀਦ ਕੁਛ ਮੀਲਾਂ ਉੱਤੇ ਮੇਰੀ ਭੈਣ ਦਾ ਘਰ ਹੈ ਉਹਨੂੰ ਅੱਗ ਲੱਗ ਗਈ ਉੱਥੇ ਕੋਈ ਪਾਣੀ ਦਾ ਪ੍ਰਬੰਧ ਨਹੀਂ ਇੱਥੋਂ ਪਾਣੀ ਪਹੁੰਚਾ ਰਹੀ ਹਾਂ ਖੁਸਰੀ ਵਾਰੀ ਹੋਰ ਹੈਰਾਨ। ਫਰੀਦ ਨੇ ਕਿਹਾ ਮੈਨੂੰ ਸੋਝੀ ਨਹੀਂ ਪਈ ਮੈਂ ਇਤਨੇ ਸਾਲ ਬੰਦਗੀ ਕੀਤੀ। ਮਾਈ ਰੰਗਰਤੀ ਦੇ ਚਰਨਾਂ ਤੇ ਡਹਿ ਪਿਆ ਫਰੀਦ ਬੇਟੀ ਉਮਰਾਂ ਵੱਲੋਂ ਤੂੰ ਭਾਵੇਂ ਛੋਟੀ ਹੈ ਪਰ ਗੁਣਾਂ ਵੱਲੋਂ ਤੂੰ ਮੇਰੇ ਨਾਲ ਵੱਡੀ ਮੈਨੂੰ ਸਮਤ ਦੇ ਮੈਨੂੰ ਸਾਈ ਕਿਸ ਤਰ੍ਹਾਂ ਮਿਲੇਗਾ ਕਵਨ ਸੰਯੋਗ ਮਿਲੋ ਪ੍ਰਭ ਆਪਣੇ ਕਵਨ ਗੁਣ ਪ੍ਰਾਨ ਪਤ।